0: બાફ કહી ગરે, છકાઉને લુકાઉને ન રાખ બાફ કહી ગરે. ધન્યવાદ.
1: કસલે લેખને બાકોલાય?
0: યો કવિતા મહાકવિ લક્ષ્મી પ્રસાદ દેવકોટાલે લેખનું ભાઈકો.
1: અંત કવિતાલે કે ભંજ હોલા તા?
0: કવિતાલે ભંજે કી નોરામ્રો કુરા ગર્દા હમીલે પાપ લાગ્છ.
1: પાપ લાગ્નું ભનેકો હમીલે જસ્તો દીઉં તેસ્તે ફરકિંછ નીત હોઈન. અને રુખહરું ધેરૈ કાટ્યું ભને પૈરો આઉંછ. હમીલે અર્કાલાઈ નોરામ્રો ભન્યું ભને હમીલે પણ નોરામ્રો સુન્નું પડશ. હમીલે અર્કાલાઈ પ્રણામ ગર્યું ભને પ્રણામ ફરકેર પણ આઉંછ હોઈન. રામ્રો ગર્યું ભને રામ્રો કુરા ફરકેર પણ આઉંછ. હમીલે જસ્તો ગર્છું તેસ્તૈ હુંછ. ર સસાના કોપિલાહરૂલાઈ હૈ બઢ્દૈ ગરેકા નાનીહરૂલાઈ એઉટા સુંદર વાતાવરણ દિઉં તાકિ ઉનીહરૂ એઉટા રામ્રો નાગરિક બન્ન સકુન ભન્ને કવિતાલે સિકાઉંછ જસ્તૈ લાગ્યો. અંત અબ તપાઈલે નિ જાદા જાદા કવિતા પણ મીઠો સુનાઉનુ ભ. તપાઈકો ઉકિલ ભન્ને હૈ કાનૂનકો રક્ષા ગર્ને તપાઈકો વિચાર છ, ઈચ્છા છ. ત્યો ઈશ્વરલે તપાઈકો ઈચ્છા પૂરા ગરુન. અને સમસ્યાહરૂ આઉંદાખેરિ સારો ગારો પર્દાખેરિ હોઈન મત નસક્ને રહેછુ ભનેર તી પાઇલા કહિલે પછી નહટુન. અને સબૈ સબૈકા નિમિત્તે તપાઈલા શુભકામના દિદૈ યહાંબાટ બિદા દિન્છ. હુન્छ
0: હુન्छ
1: ધન્યવાદ
0: ધન્યવાદ.
1: प्यारा प्यारा भाई बहिनी हो, सुन्नुभयो नि भाई प्रयासका कुराहरूलाई. उहाँले आफ्नो बाल्यकाल स्कुली शिक्षासँगै विभिन्न आधारभूत र जीवनभरि आफूलाई काम लाग्ने कुराहरू सिक्दै बिताउनु हुँदै रहेछ. अब यतिका कुरा जानिसकेपछि यो मिठो गीत पनि सुनौ है त.